आकाशवाणी समाचार संस्कृति भुंडिया वांचे छे। सौप्रथम मुख्य समाचार। विदेश मंत्री एस जयशंकर आज न्यूयॉर्क में 81मी संयुक्त राष्ट्र महासभा उच्च स्तरीय सत्र ने संबोधित करते। गृहमंत्री अमित शाह आज केरलम प्रवासे जैसे। 22 यूएस एटर्नी जनरलों गठबंधने ट्रम्प वहीवटतंत्र द्वारा H-1B वीजा अरजी पर 1,00,000 डॉलर की वु फी लादवा प्रस्ताव विरोध करो। કોંગોના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ગઈકાલે એક લશ્કરી વિમાન ક્રેશ થતા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, સૈનિકો અને નાગરિકો સહિત 14 લોકોના મોત થયા અને એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓએ કબડ્ડીમાં સુવર્ણ અને 50 મીટર રાઇફલ શૂટિંગમાં રજત ચંદ્રક જીત્યો। સમાચાર વિગતવાર। विदेश मंत्री एस जयशंकर आज न्यूयॉर्क में 81मी संयुक्त राष्ट्र महासभा उच्च स्तरीय सत्र ने संबोधित करते। आ सत्र विषय है विश्वास पुनःस्थापित करव, परिवर्तन संचालन, एक एवं संयुक्त राष्ट्र जे बधा माटे कार्य करे। महासभा में तमाम 193 संयुक्त राष्ट्र सभ्य देशों प्रतिनिधिओ भाग लई रहा है। मुख्य आंतरराष्ट्रीय मुद्दा पर तेमना देशों की प्राथमिकताओं और दृष्टिकोण रजू करते। संयुक्त राष्ट्र अनुसार 81मू सत्र वैश्विक सहयोग ने पुनर्जीवित करने, टकाऊ विकास लक्ष्यों ने આગળ વધારવા અને શાંતિ, ગૌરવ અને સમાનતા માટે સામૂહિક કાર્યવાહીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે એઆઈ દ્વારા પ્રસ્તાવિત શક્યતાઓનો ઉપયોગ કરવાની, તેના પરિણામોની આગાહી કરવાની અને તેના જોખમોને ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। મંત્રીએ ગ્રીસના વિદેશમંત્રી જ્યોર્જ ગેરા પેટરસિસ સાથે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના સંદર્ભમાં એઆઈ, દરિયાઈ સુરક્ષા પર ભાર મૂકવાના વિષય પર એક કાર્યક્રમમાં સહ અધ્યક્ષતા પદે આ ટિપ્પણીઓ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર જયશંકરે પુનરોચ્ચાર કરતા કહ્યું કે એઆઈ અને દરિયાઈ સુરક્ષા સંયુક્ત રાષ્ટ્રમાં ભારત માટે મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ છે। તેમણે ભાર મૂકતા

0: कहूं कि दरिया क्षेत्र में एआई दरियाई क्षेत्र जागृति शोध और बचाव आपत्ति प्रतिभाव शंकास्पद प्रवृत्ति की ओळख और बंदरो और महत्वपूर्ण माळखागत सुविधाओं की स्थिरता वधारी शके छे। गृहमंत्री अमित शाह आज केरलमनी मुलाकात लेशे। श्री शाह आज बपोरे कुंद्रा में सहकारी क्षेत्र माटे महिला सशक्तिकरण पहल उद्घाटन करशे। तेओ अमृतापुरी में अमृता कीर्ति पुरस्कार समारोह में हाजरी आपशे। उपराष्ट्रपति सीपी राधाकृष्णन पण आवतीकाले केरलमनी मुलाकात लेशे। उपराष्ट्रपति सवारे 11 वागे माता अमृतानंदमयी मठ खाते एक कार्यक्रम में हाजरी आपशे। तेओ बलरामपुरम में एसयूटी एकेडमी ऑफ मेडिकल साइंसना दीक्षांत समारोह में हाजरी आपशे। प्रधानमंत्री नरेन्द्र मोदी आज भूतपूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह ने तेमनी जन्म जयंती पर श्रद्धांजलि अर्पण करी। सोशल मीडिया संदेश में श्री मोदीए कहूं कि डॉक्टर सिंहे जाहिर जीवन में खूबज समर्पण साथे राष्ट्रनी सेवा करी। प्रधानमंत्री नरेन्द्र मोदी आवतीकाले सवारे 11 वागे आकाशवाणी पर प्रसारित थनार मासिक रेडियो कार्यक्रम मन की बात में देश विदेश समक्ष पोताना विचारों रजू करशे। कार्यक्रम की आ 138मी कड़ी प्रसारण आकाशवाणी और दूरदर्शन तमाम नेटवर्क साथ साथ आकाशवाणी समाचार की वेबसाइट और न्यूज ऑन एआईआर मोबाइल एप पर कराशे। कार्यक्रम जीवंत प्रसारण आकाशवाणी समाचार डीडी न्यूज प्रधानमंत्री कार्यालय तथा माहिती और प्रसारण मंत्रालय की यूट्यूब चेनल पर कराशे। हिंदी प्रसारण बाद तरत ज विविध प्रादेशिक भाषाओं में पण मन की बात कार्यक्रम प्रसारण कराशे। आगामी 28-30 सप्टेम्बर दरमियान बैंकना कर्मचारीओ हड़ताल पर उतरी रहा है। दरमियान नाणा मंत्रालय जणाव्युं छे कि ग्राहकों की सुविधा माटे आवतीकाले रविवारना रोज तमाम जाहिर क्षेत्रनी बैंको और प्रादेशिक ग्रामीण बैंको खुली रहेशे। मंत्रालये जणाव्युं हतुं कि आ पगलू युनाइटेड फोरम ऑफ बैंक युनियन्स यूएफबीयू द्वारा आ महीनानी 28-30 तारीख सुधी बोलावामां आवेली 3 दिवसीय राष्ट्रव्यापी बैंक हड़तालने ध्यानमां राखीने लेवामां आव्युं छे। प्रधानमंत्री नरेन्द्र मोदी जाहिर सेवाना 25 वर्ष पूर्ण करी रह्या छे। आ निमित्ते सेवा संकल्प अभियानी विशेष श्रेणीमां आजे आपणे जाणीशुं नवा श्रम संहिता कायદા વિશે।
1: શ્રમ અને રોજગાર મંત્રાલય અનુસાર આ સુધારાઓ હેઠળ 29 કેન્દ્રીય કાયદાઓને 4 સંહિતામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। વેતન સંહિતા લઘુત્તમ વેતનને સાર્વત્રિક બનાવે છે, જ્યારે ઔદ્યોગિક સંબંધો સંહિતા વિવાદના નિરાકરણને સરળ બનાવે છે। ચંદીગઢ ટ્રાયસિટી બિલ્ડિંગ કામદાર યુનિયનના પ્રમુખ રામપ્રીત શર્માએ જણાવ્યું કે નવા શ્રમ કાયદા કામદારોના હિતમાં છે।
2: एक यूनियन लीडर के रूप में मेरा अनुभव है कि अच्छी पॉलिसी वही है जिसमें श्रमिक और इंडस्ट्री दोनों साथ साथ विकास करें। जो नया कोड है उसमें सिंगल रजिस्ट्रेशन, सिंगल लाइसेंस और सिंगल रिटर्न प्रावधानों से अनुपालन की जटिलता कम करने की कोशिश की गई है और इंस्पेक्टर कम फैसिलिटेटर व्यवस्था भी सिर्फ निरीक्षण की बजाय मार्गदर्शन की दिशा में बहुत बड़ा बदलाव है।
1: सामाजिक सुरक्षा संहिता गिग कामदारों, प्लेटफॉर्म कामदारों अने असंगठित क्षेत्र ने आवरी ले छे।
2: उद्योगों के लिए एक महत्वपूर्ण पहलू यह भी है कि वर्किंग अरेंजमेंट में अधिक फ्लेक्सिबिलिटी आई है, जबकि प्रति सप्ताह 48 घंटा की सीमा में ओवरटाइम को दोगुना करने का प्रावधान भी है, जिसमें प्रोडक्शन रिक्वायरमेंट के अनुसार बेहतर मैन पावर प्लानिंग संभव हो सकती है।
1: આ સંહિતા કામદારો માટે મજબૂત સામાજિક સુરક્ષા, સલામત કાર્યસ્થળો અને લાભોની વ્યાપક પહોંચ સુનિશ્ચિત કરે છે। કરણ મકવાણા, આકાશવાણી સમાચાર, અમદાવાદ।
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચસ્તરીય બેઠકમાં વૈશ્વિક રોગચાળાની તૈયારી અને પ્રતિભાવને મજબૂત બનાવવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો। બેઠકને સંબોધતા સચિવે સરકાર રોગચાળા નિવારણ અને પ્રતિભાવ માટે ભારતના સંકલિત અભિગમની રૂપરેખા આપી, જે સંભવિત આરોગ્ય કટોકટીની વિશાળ શ્રેણીને આવરી લે છે। તેમણે પ્રયોગશાળા નેટવર્ક, કટોકટી સંકલન, આરોગ્ય કાર્યબળ, સ્ટોક પિલ્સ અને ક્લિનિકલ કેર ક્ષમતાને વિસ્તૃત કરવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા પ્રયાસો પર ભાર મૂક્યો। 22 યુએસ એટર્ની જનરલોના ગઠબંધને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા H-1B વિઝા અરજીઓ પર $1,00,000થી વધુ ફી લાદવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે અને દલીલ કરી છે કે આ પગલું ગેરકાયદેસર છે અને શિક્ષકો, ડોક્ટરો અને નર્સોની અછતને વધુ કઠિન બનાવશે। ભારતીય વ્યવસાયિકો અને અમેરિકન કંપનીઓ માટે આ પડકાર મહત્વપૂર્ણ છે, જે ઉચ્ચ કુશળ કામદારોની ભરતી માટે H-1B પ્રોગ્રામ પર ખૂબ આધાર રાખે છે. પ્રસ્તાવિત ચાર્જ રાજ્ય અને સ્થાનિક સંસ્થાઓ માટે કુશળ વિદેશી વ્યવસાયિકોની ભરતી કરવાનું વધુ મુશ્કેલ બનાવી શકે છે. એટર્ની જનરલે જણાવ્યું હતું, તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, આરોગ્ય સંભાળ અને અન્ય આવશ્યક સેવાઓમાં અછતનો ઉલ્લેખ કર્યો હતો. વર્જિનિયા એટર્ની જનરલ જય જોન્સ ગઠબંધનમાં જોડાયા હતા, જેમાં US સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ USCIS પ્રસ્તાવિત નિયમ પાછો ખેંચવા માટે વિનંતી કરતો ઔપચારિક ટિપ્પણી પત્ર દાખલ કરવામાં આવ્યો હતો. મધ્ય આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ગઈકાલે એક લશ્કરી વિમાન ક્રેશ થતા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, સૈનિકો અને નાગરિકો સહિત 14 લોકોના મોત થયા. વિમાન દક્ષિણ પશ્ચિમ શહેર કિકવિટથી રાજધાની કિન્શાના જઈ રહ્યું હતું. ઉડાન દરમિયાન તેમાં ટેકનિકલ ખામીને કારણે ક્વાંગો પ્રાંતમાં કેંગેમાં ઉતરાણ કરવાની ફરજ પડી. જોકે લેન્ડિંગ સ્ટ્રીપના અભાવે વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું. કોંગો સેનાના પ્રવક્તા મેજર જનરલ એફોમી એકેંગેના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ લોકો મૃત્યુ પામ્યા છે. સેનાના જણાવ્યા અનુસાર મૃતકોમાં નાગરિકો, બે જનરલો, સાથે મુસાફરી કરી રહેલા સરકારી પ્રતિનિધિમંડળના સભ્યો અને અન્ય સૈન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. જાપાનમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ઈરાનને હરાવીને 37-34 આ જીત મેળવી, જ્યારે ભારતની પુરૂષ કબડ્ડી ટીમ આજે ફાઇનલમાં ઈરાનનો સામનો કરશે. એશિયન ગેમ્સમાં ભારતનો આ ત્રીજો સુવર્ણચંદ્રક છે. અગાઉ મહિલા ક્રિકેટ ટીમ અને સુરુચિસિંહ ફોગાટ અને કમલજીતની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન સ્પર્ધામાં ભારતીય ત્રિપુટી તિલોતમા સેન, વિદર્શા વિનોદ અને આશી ચોક્સીએ રજતચંદ્રક જીત્યો, જેમાં તિલોતમા વ્યક્તિગત સ્પર્ધામાં ચોથા સ્થાને રહી. ભારતીય ટીમ 1763 સ્કોર સાથે બીજા સ્થાને રહી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ સાવન બરવાલને મેરેથોનમાં રજતચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સાવન બરવાલે એશિયન ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને પુરૂષોની મેરેથોનમાં રજતચંદ્રક જીત્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે રમતવીરના અસાધારણ પ્રદર્શનથી 4 દાયકા પછી ભારત એશિયન ગેમ્સ મેરેથોન પોડિયમ પર પરત ફર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ન્યૂયોર્કમાં 81મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચસ્તરીય સત્રને સંબોધિત કરશે. ગૃહમંત્રી અમિત શાહ આજે કેરળના પ્રવાસે જશે. 22 યુએસ એટર્ની જનરલોના ગઠબંધને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા H-1B વિઝા અરજીઓ પર $1,00,000 વધુ ફી લાદવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો. કોંગોના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ગઈકાલે એક લશ્કરી વિમાન ક્રેશ થતા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, સૈનિકો અને નાગરિકો સહિત 14 લોકોના મોત થયા અને એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓએ કબડ્ડીમાં સુવર્ણ અને 50 મીટર રાઇફલ શૂટિંગમાં રજતચંદ્રક જીત્યો.
3: તુષાર પવાર રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. संयुक्त राष्ट्रांच्या रचनेत अर्थपूर्ण सुधारणांसाठीच्या चर्चेतले मुद्दे लिखित स्वरूपात टिपले जाणं आवश्यक असल्याचं परराष्ट्र व्यवहार मंत्र्यांचं प्रतिपादन. महाराष्ट्रातल्या 265 टंचाईग्रस्त तालुक्यांमध्ये दुष्काळ जाहीर. गणेशोत्सवाचा वाजत गाजत समारोप आणि आशियाई क्रीडा स्पर्धेत भारताच्या महिला कबड्डी संघाची सुवर्णपदकाला गवसणी. संयुक्त राष्ट्रांच्या रचनेत अर्थपूर्ण सुधारणांसाठी याबाबतले चर्चेतले मुद्दे लिखित स्वरूपात टिपले जाणं आवश्यक आहे. लिखित स्वरूपात वाटाघाटी न झाल्यास तो केवळ वेळ काढूपणा ठरेल आणि कामकाजाला विलंब होत राहील, असं स्पष्ट प्रतिपादन परराष्ट्र व्यवहारमंत्री डॉ एस जयशंकर यांनी केलं आहे. संयुक्त राष्ट्रांच्या रचनेतील सुधारणांबाबतच्या मंत्रीस्तरीय बैठकीत ते काल न्यूयॉर्क इथं बोलत होते. संयुक्त राष्ट्रांच्या सर्वसाधारण सभेदरम्यान ही बैठक आयोजित करण्यात आली होती. संयुक्त राष्ट्रांच्या रचनेत सुधारणा झाली पाहिजे आणि त्यात आजच्या जगाचं वास्तव दिसलं पाहिजे, असं जयशंकर यावेळी म्हणाले. डॉक्टर एस जयशंकर आज न्यूयॉर्कमध्ये संयुक्त राष्ट्र महासभेच्या 81व्या उच्चस्तरीय सत्राला संबोधित करणार आहेत. प्रधानमंत्री नरेंद्र मोदी यांच्या राजकीय कारकिर्दीला 25 वर्ष पूर्ण होत आहेत. जनसेवेतून देशसेवा हा मंत्र आणि सतत समर्पण भावाचा हा प्रवास आहे. सेवा आणि सुशासन या सूत्राचा अवलंब करत 2047 विकसित भारताचं उद्दिष्ट साकार करण्यासाठी सरकार सातत्यानं काम करत आहे. सर्वसमावेशक विकास आणि सामाजिक सक्षमीकरणाच्या माध्यमातून नागरिकांच्या जीवनात आमूलाग्र बदल घडत आहे. या विशेष मालिकेत आज आपण ऐकणार आहोत नव्या कामगार कायद्यांविषयी.
4: बदलत्या आर्थिक आणि सामाजिक परिस्थितीनुसार औद्योगिक क्षेत्रातल्या कामगारांच्या परिस्थितीतही मोठे बदल झाले. ब्रिटिशांच्या काळापासून कामगारांच्या संरक्षणासाठी वेळोवेळी कायदे करण्यात

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરાસોના અને ન્યૂઝ ઓન એઆઈઆર આ મોબાઈલ એપ્લિકેશન પર એકદમ ખરાસોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપની સાથે છે તરુલતા કરોડિયા. તમામ મિત્રોને તરુલતા કરોડિયાના સસ્નેહ નમસ્કાર. જય અંબે.

અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ્લિકેશન પર ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી અને આપણે વાત કરી રહ્યા છે ભાદરવી પૂનમના અંબાજી ધામમાં ભરાતા મેળા વિશે. તો મિત્રો, અંબાજી ધામમાં સતીનું હૃદય પડ્યું હતું એટલે 51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ એટલે અંબાજી ધામ અને એ હૃદયપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, અહીં કોઈ મૂર્તિની પૂજા થતી નથી, પરંતુ અહીં વિશાશ્રી યંત્રની પૂજા થાય છે. મિત્રો, વિશાશ્રી યંત્ર એટલે કે ચાંદીની પ્લેટ પર કોતરવામાં આવેલી એક ભૌમિતિક રચના, અને આ યંત્રમાં માતાનું દિવ્ય ઉર્જાનું પ્રતીક એ યંત્રને ગણવામાં આવતું હોય છે. મિત્રો, સુવર્ણ જડિત આરસની દિવાલમાં કાચબાની પીઠ જેવા આકારમાં આ યંત્રને મઢવામાં આવ્યું છે અને એના પર 51 બીજપત્રો પણ અંકિત કરવામાં આવ્યા છે. જ્યારે આ યંત્રની વિષાયંત્રની પૂજા કરવામાં આવે છે ત્યારે પૂજારી આંખો બંધ કરીને જ એની પૂજા કરે છે, કારણ કે એવી માન્યતા છે કે નરી આંખે આ યંત્રને જોવું નહીં, અને એટલે જ જ્યારે આ યંત્રની પૂજા થતી હોય ત્યારે પૂજારી આંખ બંધ કરીને પૂજા કરતા હોય છે. મિત્રો, અંબાજી ધામનો માહોલ ખરેખર જોવા જેવો હોય છે. ભક્તિથી ભરેલો, ઉત્સાહથી ભરેલો, માનવ મહેરામણથી ભરેલો આ માહોલ છે અને દીવડાઓથી રોશનાઈ કરવામાં આવે છે, રંગબેરંગી સાથિયા પૂરવામાં આવે છે, રંગોળી સજાવવામાં આવે છે અને રાત્રે ચાચર ચોકમાં રાસ ગરબા નાટક ભવાઈ અને ભજનોથી આખો ચાચર ચોક ગુંજી ઉઠે છે. મિત્રો, ભાદરવી પૂનમ એટલે શ્રદ્ધાનો મહાસાગર, શક્તિની ઉપાસના, ભક્તિનો ઉત્સવ અને ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાની આગવી ઓળખ, શક્તિ ભક્તિ આસ્થા અને સેવાનો જાણે કે મહાકુંભ છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન એટલે કે ચૌલ ક્રિયા અહીં થઈ હતી એવી એક માન્યતા છે, અને એવી બીજી પણ એક માન્યતા છે કે ત્રેતા યુગમાં સીતાને શોધવા માટે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલી વિસ્તારોમાંથી શૃંગી ઋષિના આશ્રમે પહોંચ્યા હતા અને ત્યારે શૃંગી ઋષિએ એમને શક્તિની ઉપાસના કરવાનું કહ્યું હતું અને ભગવાન શ્રી રામે શક્તિની ઉપાસના કરી હતી ત્યારે મા અંબેના મોટા બહેન અજય માતા પ્રસન્ન થયા અને ભગવાન શ્રી રામને અજય બાણ આપ્યું હતું અને રાવણનો વધ કરવામાં આ બાણનો ખૂબ મદદ થઈ હતી. મિત્રો, આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ પર કાર્યક્રમ ગીત ગુર્જરી. મિત્રો, આપ જો ભાદરવી પૂનમે અંબાજી ધામના આ મેળામાં ગયા હો તો આપના અનુભવો આપ મને જણાવી શકો છો. અમારા નંબર છે 022451 5413402245154135.

મેળાનો મને થાક લાગે, જતીન્દરજીએ કહ્યું કે ખરેખર મેળાનો મને થાક લાગે, કારણ કે એમનું ગામ અંબાજીધામથી માત્ર 100 કિલોમીટર દૂર છે, પરંતુ ક્યારેય નવરાત્રિમાં અને ભાદરવી પૂનમે અંબાજીધામ ગયા નથી, કારણ કે પગપાળા જવાની તો હિંમત થતી નથી એમનું કહેવું છે, અને નવરાત્રિ હંમેશા તેઓ ગામમાં જ ઉજવતા હોય છે. અંબાજીધામમાં અંબેના દર્શને તો અનેક વાર ગયા છે, પરંતુ ભાદરવી પૂનમ અને નવરાત્રિમાં નથી ગયા. તો હંસા ઠાકરનું કહેવું છે કે તેઓ તો અંબાજીધામમાં પહેલાં રહેતા હતા અને ત્યાં જ તેઓ મોટા પણ થયા. વિક્રમ સંવંત 1415માં મહારાણા શ્રી મહાદેવજીના લેખ મંદિરમાં મંડપમાં આપણને જોવા મળે છે. તો 1601માં લખાયેલો એક લેખ મંદિરના દરવાજા પાસે આપણને દેખાય છે, અને 1779માં અહીં એક ધર્મશાળા હતી એવો પણ ક્યાંક ઉલ્લેખ જોવા મળે છે, અને એટલે જ એવો માનવામાં આવે છે કે આ મંદિર 14મી સદીથી અહીં હોયેલું હશે. મિત્રો, મંદિરમાં જે ભક્તો છે એ પગપાળા ચાલીને દૂર દૂરથી, અનેક ગાંવ દૂરથી આવતા હોય છે, અને આ પગપાળા જે ભક્તો આવે છે એનો ઇતિહાસ લગભગ 185 વર્ષ જૂનો છે. ઉત્તર ગુજરાત પાટણના રાજા ભીમસિંહે એમને દીકરો થાય એવી માનતા માની હતી, અને આ માનતા પૂરી થતાં તેઓ કેટલાક બ્રાહ્મણો, કેટલાક સેવકોને લઈને પગપાળા અંબાજીધામ ગયા હતા, અને એ સાલ હતી 1841ની, અને ત્યારબાદ તેઓ સતત 5 વર્ષ સુધી અંબાજીધામ પગપાળા જતા હતા. એટલે 1841થી અંબાજીધામ પગપાળા ચાલવાની પ્રથા શરૂ થઈ, અને આ પરંપરા હજુ પણ યથાવત છે. આજે લગભગ આખા ભારતમાંથી 1600 જેટલા સંઘ પગપાળા અહીં માતાજીના દર્શને અંબાજીધામ પહોંચે છે, અને સૌથી દૂરથી આવનારો સંઘ મદ્રાસનો છે. આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના, ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ પર કાર્યક્રમ ગીત ગુર્જરી તરુલતા કરોડિયાની સાથે.

સ્વયંસેવકો પણ રસ્તે ઉભેલા હોય છે અને હેલ્પલાઇન નંબર પણ હોય છે, એટલે કોઈ રીતની તકલીફ ભક્તોને ન પડે એનું ખાસ ધ્યાન અહીં રાખવામાં આવતું હોય છે. જેવા ભક્તો માતાજીના ધામ પહોંચે છે એવો બધો જ થાક ઉતરી જાય છે. મિત્રો, પગપાળા જનારા, પદયાત્રે જનારા આ ભક્તોના હાથમાં ધજા પતાકા હોય છે. આ ધજા પતાકા દરેક ભક્ત એવું ઈચ્છે છે કે એમની ધજા ગબ્બરની ટોચ પર ચડાવવામાં આવે. તો આ ધજાની પૂજા પહેલાં નાના મંદિરમાં, નીચે મંદિરમાં થાય છે અને ત્યારબાદ ઢોલ નગારાની સાથે આ ધજા ગબ્બરની ટોચ ઉપર લઈને ધજા ચડાવવામાં આવતી હોય છે. તો કોઈક ભક્તોના હાથમાં જેમ ધજા પતાકા હોય છે તો કોઈકના હાથમાં પૂજાનો થાળ હોય છે. તો વળી કોઈકે માથા ઉપર જય અંબેની પટ્ટી બાંધેલી હોય છે અને કોઈકના માથે ગરબો હોય છે. કોઈ ગરબા કરતા કરતા દુહા છંદ ભજન ગાતા ગાતા જય અંબેનો રણકાર જયકાર કરતા કરતા આખો યાત્રા કરતા હોય છે અને આમાં ક્યાંય એમને થાક લાગે એવું થતું નથી, કારણ કે એમની ભક્તિનો ઉત્સાહ અને પોતાની માને મળવાની જે ઈચ્છા છે એ એટલી બધી ઉત્કટ હોય છે કે એમને થાક લાગતો નથી. અને મા પાસે જઈને તેઓ પ્રાર્થના કરે છે કે હે મા, આજે પૂનમનું પહેલું શ્રાદ્ધ છે અને નજીકમાં જ 15-16 દિવસમાં જ નવરાત્રિ છે, તો નવરાત્રિમાં આપ અમારા ઘરે પધારજો. આપના કુમકુમ પગલાં અમારા ઘર આંગણે પડે, આપ અમારા ઘરમાં આવીને રહો અમારી સાથે અને આપના આશીર્વાદ હંમેશા અમારા ઉપર રહે એવા આશીર્વાદ તેઓ માતાજી પાસે માંગતા હોય છે.

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. વાતો થઈ રહી છે અંબાજી ધામના ભાદરવી પૂનમના મેળાની. તો અંબાજી ધામથી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલો છે અને એવું કહેવાય છે કે અંબાજી ધામના દર્શન અને ગબ્બરના દર્શન કર્યા વગર આ યાત્રા પૂરી થતી નથી. તો ગબ્બર પર્વતની ટોચ પર અખંડ જ્યોત પ્રગટે છે, અહીં પણ કોઈ મૂર્તિ નથી અને એવું કહેવાય છે કે આ માતાનું મૂળ પ્રાગટ્ય સ્થાન છે. અહીં પહોંચવા માટે 999 જેટલા પગથિયા છે અને હવે તો રોપવેની પણ સુવિધા છે. જો સાંજના સમયે તમે ગબ્બર પર્વતની ટોચ પર હો અને નીચે અંબાજી ધામ મંદિરની સામે જે ચાચર ચોક છે ત્યાં જે અખંડ જ્યોત છે, તો ગબ્બરના ટોચની જ્યોત અને માં અંબાજી ધામની અખંડ જ્યોત એ સીધી રેખામાં એક જ સીધી લીટીમાં હોય એવું દેખાય છે. મિત્રો, ગબ્બરના જે ટોચ પર અંબાજી ધામ છે ત્યાં આગળ માતાજીના કુમકુમ પગલા છે અને એમનો જે રથ ખેંચવામાં આવે છે ને એ રથના પૈડાના નિશાન પણ ત્યાં જોવા મળે છે.